0: તો મમતા જી, કોઈ ભી દિવસ અપા મનાવા તો ખાલી દિવસ તક હી સીમિત નહીં રહેણો હૈ અપણે. અપણે ઉના જો ભી વિરોધ કરના હૈ યા જો ભી બદલાવ લાના હૈ તો વો અપણે જીવન રે મેં ઉતારના હૈ. જો બાર અપા પ્લાસ્ટિક મુક્ત દિવસ રી બાત કર રહ્યા તો ઓ અપણે અપણે જીવન રે મેં જદ અપા બદલાવ લાવાના જદી હો સંભવ હો પાવેલા. તો બદલાવ લાને રી બાત યુ હૈ કે અપા અપા
1: બદલાવ છોટી છોટી ચીજાઓ ભી હો સકે ચીજાઓ
0: આ સકે. બિલકુલ. સબ્જી ખરીદન જાવા અક્સર અપા દેખા તો વટે પ્લાસ્ટિક રી થેલી આવે ઓર કોઈ ભી સામાન લેણે જાવ તો અપણે બસ થેલી ઉઠાને બિન મેં સામાન ગાલને દે દેવે.
1: એક એક વાત આપને રોકની જાઉં પૂનમ જી, આપા કઈ વાર કઈ કહ્યું કે બંધ નહીં હો રહી થેલીઓ. બંધ ક્યું નહીં હો રહી? ક્યુકે આપા લે રહ્યા
0: લે રહ્યા
1: તો લેણો બંધ કરો, ઉન દિન બિકની ભી બંધ હો જાય.
0: મના કરનો આપણ ઘર સુ ઈ થેલો લેન જાણો, ચાહે જૂટ રહો કપડા રહો. પહેલે આપણ દાદી નાની તો ઘર સુ જો ભી પુરાણા કપડા હતો જો કામ નહીં આતા વેણો થેલિયા બના દેતી.
1: ઓર એની દેખો કઈ વાર એડો હતો કે એક કપડા નહીં બન રહી તો દો તીન તરહ અલગ અલગ કપડા લે પુરાણ, કોઈ ઇણમાં બચ્યો કોઈ ઉણમાં બચ્યો, તો એવું કરું ભી થેલિયા બનતી બહુ સુંદર લાગતી.
0: બિલકુલ સહી કહ્યો.
1: ઓર આજકાલ બજાર માં દેખો જૂટ રહા દૂજી તરહ કેટલા સુંદર સુંદર થેલા.
0: બિલકુલ. ઓર રસોઈ મેં જો ખાણે પીણે ચીજા હોય વીણો ભી ભંડારણ વાસ્તે આપણે કાચ રી બન્યા હોય ગી યા પછી સ્ટીલ રી બન્યા હોય ગી વીણો ઇસ્તેમાલ કરનો હોય આપણે માટી રે બર્તન રો ઉપયોગ કર સકા. હા
1: બિલકુલ.
0: ઓર પાણી રી બોતલ હોય ગી તો આપણે સ્ટીલ રી યુઝ લે સકા, ટિફિન ભી સ્ટીલ રો લે સકા. આજકલ તો પ્લાસ્ટિક રા ડબ્બા હોય ગયા, પહેલે કઈ હોતો શટ હોતો
1: એક એક ટિફિન આવ તો આગે હું આગે ટાબર ઓર ચાલ તો જાતો હોય.
0: બિલકુલ વોઈ જે. ઓર આજકલ તો સ્ટીલ દેખ મતલબ બહુત કમ દેખણે મિલે કે બચ્ચા સ્ટીલ રા ટિફિન સ્કૂલ લેન જાવે, પ્લાસ્ટિક રા ટિફિન જ્યાદા હૈ
1: ક્યુંકી વે રંગ રંગીલા વે થોડા આકર્ષક લાગે બચ્ચોને.